अर्थात प्राणरूप देहोए जे प्रकाशमान वैखरी वाणी ने उत्पन्न करी अने अनेक प्रकार थी हा लोको बोले छे। એ કામધેનુ તુલ્ય આનંદદાયક અન્ન તથા બળ આપનારા વાક્રૂપિણી

તપસ્વીની ભગવતી ઉત્તમ સ્તુતિઓથી સંતુષ્ટ થયેલા અમારી પાસે પધારો. ઓમ ચંદ્રઘંટાય નમઃ. અને આ સાથે વિશ્વ રાષ્ટ્ર અને સમષ્ટિના કલ્યાણ મંગલ માટે આપણે દુર્ગાજીની વંદના કરીએ છીએ.

હે શરણ આપનારા, જગદવ્યાપીની, વિશ્વરૂપા, દયામયી માં દુર્ગે, આપના ચરણારવિંદ જગતથી વંદ્યમાન હોય છે. હે જગત તારીની દુર્ગે, આપ અમારું સર્વનું રક્ષણ કરો.

પોતાનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન વંદન વંદન. અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય